આકાશવાણી થી કાલ કરી રહ્યા હતા. વખરી વખરી સ્ટેશને વખરી વખરી થાવા થઈ, સિર્ફ એતે નહીં બલ્કિ દેશ વિદેશ વિશ્વ રેડિયો તો ક્રેઝ બહુત હી જ્યાદા હો ચેકર સી. ખબરાં પડદે હાં તો એ દેખતે હાં કે જદો સવેરે રેડિયો વાજતા હૈ તાં એક તાં હૈ કે એ ટાઈમ દસ દિંદા હૈ, યાની કે સમર દસદા હૈ કે ઉઠન દા વેલા હો ગયા હૈ. ચાહે મુરગા આવાજ દિંદા પર ફેર ભી એ જડી રેડિયો દી આવાઝ હૈ ના, એ રેડિયો દી હી આવાઝ હૈ, આકાશવાણી દી હી આવાઝ હુંદી હૈ. ઓર સવેરે જદો સંકેત ધૂન વાજદી હૈ તાં આપણે આપ હી નીંદ ટૂટ જાંદી હૈ કે